0: ગાડીંગ હેંદનો આ ગડી 30 મિનિટ મી દિવેરાજ જેગેડ
1: ટેક ટોક્સ
2: મે પ્રોગ્રામ કે એક્સક્લુસિવ સ્પોન્સર ફાહીપે
3: અસ્સલામ અલેકુમ દુનિયા કે એમ હાલવિકમાય કુરિયર મુંગ અન્ના ટેકનોલોજી કે વાહકતો કે ઇંતિઝાર કો તિબેવી દિવહી રાજ્ય કે આડુગે એમ હા લોબવેત એહું તેરિના મરહબા ટેકનોલોજી કે દાયરા કે એમ ફહુગે અદામ કુરન તકા એમ ફહુગે ખબર તકાય કો મિહફતા કે તિય એહું તેરિના મી બદલ કુરી આડુગડ મુસા રશવાન આડુગડ મેંગે દુનિયા કે એકી ગાવમ તકોન દની ટેકનોલોજી કે રેહુગા એક ગાવમ અનેક ગાવમ વાદ કુરમુ દિવહી નકી વેસ મિહારુ ઈજાદી ગોતમ ફહતુ ગતિ બી પાયકે બુણમકી ઇન્સાફ કડનવાને તફાત એકી એપ્લિકેશન તકોમ ફેશિગેં એઆઈ ગે એકી ફલસફા તોગ સફહાત દિવહી ઉફેદ્દુન તેરિંદની લિયમુ
1: ટેક ટોક્સ
3: પોસ્ટ ક્વાન્ટમ ક્રિપ્ટોગ્રાફી કે સિક્યુરિટી અપગ્રેડ
4: વોક્સન VX2 ગા હોના હાઈ સ્પીડ લાઇટ ઇન્જી રખું સિકુન તકો હતરુ હાસ ફહરો તસવીરુ ગે એકી ફશલ તદુ કુરે
5: આહરકુ અસતે એક બિલિયન વુરે કીના ડોલરુ ખરતુ કુરમો
3: એહ નમવેસ ગૂગલ લિમ વણી મિકમુ ગે ફુરી હમ જિમ્મા નગં જહેણી વેબસાઇટ ગે વેરીફરાતુ કમ કડાળાફા
2: મે પ્રોગ્રામ કે એક્સક્લુસિવ સ્પોન્સર ફાહીપે
6: બિલ્ત દક્કમ ફસે હગોતે મિયોતી ફાહીપે એપ બિલ્ત કં આરા જુમલા દદુ ફાહીપે એપ ટ્રાન્સફર કોલ્લા દેંગા મહુરીહા બિલ્ત ક ફાસા દક્કા નિમ્માલમવી ફોન ફેંગ ગેસ અદિ મીડિયા નેટ બિલકસ દેક્કેને રીલોડ રાસ્ટસ નુની ડેટા પેક્વસ નેગેનેંગે મી હમ ડિજિટલ વોલેટ દેને મસ દેબાવાયરુ બિલનુ દેકીગેં લારિય વીનુવે નેંગીગેં ઉલેક નુજેને હુરિયા ડિજિટલ પેમેન્ટક ફહીપે માફહી
1: ટેક ટોક્સ
3: ટેકનોલોજી કે દાયરા કા દુનિયા કે બોડેત ગાવમ તકું ગેન્નમુંદા તફાતુ ઇંગિલાબી બદલતક મિહફતાગ પ્રોગ્રામ ગવેસ બલાલાણ અળગંડ મેં આશો કુરવણીવી એતં ઈજાદતક એતા બદલતહે ગે ગુરહય તિય એહું તેરિનાયકુ દતુર ફેશમા અળગંડ મિહુરી તૈયાર એહું તેરિન તૈયારત તૈયારિયા દતુર ફેશમા
7: ધ એન્જિન ઇઝ સ્ટાર્ટિંગ અપ